ઓમ સમિતકરી કાર્યક્રમ આપ આકાશવાણી બીકાનેર કે ઢોલામારું ચેનલ સે સુન રહે હૈ. કાર્યક્રમ મેં લીજીએ આપ સુનિયે કિશોર કુમાર કા ગાયા હુઆ ગીત. ફિલ્મ કા નામ હૈ આનંદ આશ્રમ.

0: સાથે જોડી ગયા હા ઓર આપણે ઉદ્યોગને અપાઈ કા આધાર સ્તંભ ભી દે ગયા હા તો નિશ્ચિત રૂપ સુ આપણે સરકારી કઈ યોજનાઓ હે જેકી આપણે ઈ રમાઈને બહોત સહયોગ દેસી ઓર જ્યા કે અમાર સપના બેન બતાઈ હો કે પીએમ મુદ્રા યોજના હે એ સારું આપા મુદ્રા લોન લેર પર આપણે જો કો વ્યવસાય હે બિના આગે બઢા સકા યા ફિર વિશ્વકર્મા યોજના હે એડી કઈ યોજનાઓ હે બેન જેસુ આપા હસ્તશિલ્પ હે આપણે કુટીર ઉદ્યોગ હે બિયાને આગે બઢા સકા ઓર દેખો બેન કોઈ ભી કામ યા ધંધો શરૂ કરા તો બીરા માયને સપના સબસે મોટો આધાર કઈ હોયા કરે હે
1: વો હે આર્થિક આધાર
0: બિલકુલ ક્યુંકિ દેખો જીતો ઘી ડાલાની સપના બિતો
1: આયા કરે
0: યાની દેખો આપણે હિંમત આપણે લગન આપણો આત્મવિશ્વાસ હે જીકો આપણે હસ્તશિલ્પ ને કુટીર ઉદ્યોગ ને આગે લઈ જવે પણ આગે જદી વડેલા વો જમીર માને આર્થિક રૂપ સુ આપણે સંભલ વાલા યાની કે આર્થિક રૂપ સુ આપણે હિંમત મિલેલા
1: ઓર और मैंने कहवा नहीं कि घरेलू बजट और बजट में आप कई कई तरीका अपना सकता है इन सारे भी बात कर ला लेकिन एक लोक गीत ने बाद में रामा क्यों चलो आपा सुना और जो खुल लो।

0: મહિલા ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોજુદા સિરીઝ રૂતી જોર આખરી ટી ટ્વેન્ટી મેચ આજ રાત 11 વાગે શરૂ થયેલા ઓ મેચ ઇંગ્લેન્ડ રા ટોન્ટનમાં થયેલા ભારત યસ્તિકા ભાટિયા અને જેમીમા રોડ્રિક્સ રા અર્ધશતકાની બદૌલત સિરીઝ રો પહેલો મુકાબલો 38 રનો જીત્યો હો જબકે દૂજા મેચમાં ઇંગ્લેન્ડ ને 26 રનો જીત મિલી હે આખિર માં ખાસ સમાચાર એક ફેર સુન લે રહો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નૌજવાના ને દેશ ની તાકત ઉમેદ અર ઉજળા ભવિષ્ય ની નિશાની બતાયા રાજ્યમાં પેટ્રોલ ડીઝલ અર રસોઈ ગેસ જરૂરી તાદાદ માં મોજુદ પૂર્તિ સામાન્ય મુખ્ય સચિવ હાલાત રો જાયઝો લીનો રાજસ્થાન 7 કરોડ 19 લાખ મોમબત્તી આભા આઈડી બનાર દેશ માં દૂજા પાયદાન માથે પૂગ્યો અર પ્રદેશ માં આંધી બારિશ ને કારણ આવતા સપ્તાહ માં પારો 43 ડિગ્રી સેલ્સિયસ નીચે રહેવાન રા આસાર इसागे प्रादेशिक समाचार बुलेटिन पूरो भयो मानो आगलो समाचार बुलेटिन काल सवारे 9 बजे हिंदी में प्रसारित करियो जावेला नमस्कार
1: आकाशवाणी बीकानेर का ये ढोला मारू चैनल है शाम के 7 बजे हैं जी हाँ समय हो चला है कार्यक्रम ग्रामीण जगत का तो आइए सुनते हैं कार्यक्रम ग्रामीण जगत आज इस कार्यक्रम को पेश कर रहे हैं राकेश कुमार जोशी और बजरंग सारस्वत